અર્જન ફેશિયલ અમે લાવી ગઈ, ડેલી અર્જન ફેશિયલ અમે લાવી ગઈ, ફ્રૂટી અર્જન ફેશિયલ ઓ રાઈસ અર્જન ફેશિયલ કી સિરમ દે, ઓ ડેલી અર્જન ફેશિયલ કે સ્ક્રબ દે, ઇશમાં રાઈસ મુલતાની મિટ્ટી માસ્ક અમે લાવી ગઈ, માસ્ક ઓછે દો તપરે દઈ મખ બાંધે સહી દા, આવ દિન અલાવા ચિકન દે, ઇશમાં ઝાફરાની મુલતાની મિટ્ટી મિલાવી ગઈ, ચિકન દ 2018-19 કે માં લંચ કરે દા અલહમદુલિલ્લાહ ઓસમ મિલાવી ગઈ, આવ 50 રૂપિયા કિંમત દે, આવ વર્કે મેન્થોલ અમ દી મખદર લ યખી દા કમ રફ સ્કિન દે નો દાવર સર ઠીક કી ગઈ, હા અદિન અલાવા ચિકન દે નો સિંગા જમુંગા હેન્ડ એન્ડ ફૂટ બ્લીચ દી, હેન્ડ એન્ડ ફૂટ સ્કિન પોલિશ દી, દાસી ઇશમાં ફોર્મ્યુલા હેન્ડ એન્ડ ફૂટ વ્હાઇટનિંગ ક્રીમ અમ દી, લાસુન અખ પેદર લસ્પી નહીં, મરાઈ સટ દર લસ્પી નહીં, દ લાસુનો કમ અડુકી દી ગણા કોનિયા એલ્બો, આવ દખ પો કમ ટખ ને દી, દા મોર સર ઠીક કીગી, હા દા ગીટાઈ વગેરે સો કરતા સવઈ સો કરતા સવઈ, દા હર ચા ખપલ ખપલ જબ દા વિદાર ચા ખપલ ખપલ ખવખા, ખા ડેરા મને ના બરવલ વાલા સમા ખોગી ખુરી લોય ખસે શી સર જની સારી મા દબા જવડ ના સર જી જમા હેર ઉઝી સો કમ શેમ્પુ ઇસ્તેમાલ કા, ઇશમા કે જમંગા ઇશમા આમલા શેમ્પુ ડેર ઝિયાત ખરી જલ દે, આવ દુકાનદારાન જમારું ના માના 400 ml બોતલ કે ગોડી દા ઘડ ઘડ બોતલ ની દી, માના મતલબ દા જમા ડિસ્ટ્રીબ્યુટર ના ઇનામ ના કપ ના બાઝી જી કે માઉ ગુરી ચરતા લાડશમ રામ ખામખ શી નો વયા રા ઘટ 300 ml કે જાસ્ત હુઆ છે ઢક્કી, બાઝી ખલ કે રાના પટપકો કે ગોડી હોય ઠપકદર લેગા મગે કે રાલા રાઉ લેગા, નો રિઝલ્ટ એ દેશે કરાના ગોડી કે લેવની ખુને દિવસ દુકાનદાર સર હોય વાજે જમા શેમ્પુ ને દે દે ખૈબર પખ્તુન ખવા દ પાકિસ્તાન દ હર એક અપની શેમ્પુ આન દી વર્ષા, નો ઇશમા આમલા શેમ્પુ કાગઝી ચિકમ સ્ટીકર દે પે આવ કમ પ્લાસ્ટિકી બોતલ દે દા શીન દે, ઇશમા આમલા ગ્રોથ વાલા શેમ્પુ દે દા ઇસ્તેમાલ કે દે ખુશકઈ દ પારા સ્પેશિયલ, ઇશમા એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ દે દે, ને અલાવા ઇશમા પ્યાઝ વાલા દે ઓનિયન એક્સ ટ્રેક્સ દે વર્ગે, નો ઇશમા ઓનિયન શેમ્પુ ઇસ્તેમાલ ઓલે શે, આવ ઇસકે સાથ સાથ ઇશમા એલોવેરા દે, ગાર્લિક વાલા દે, મિલ્કી પ્રોટીન દે, પરુંઝ ખોરાકી કરતલે મનો દાગી વોશરૂમ તવરના નવાતમા નુદાગી વોશરૂમ કે ઇશમા મિલ્કી પ્રોટીન 750 ml શેમ્પુ પ્રોતન, માય ગોરા માશાલ્લા જમુંગ હર યો શેમ્પુ દ યોબલ ના મુખ્તલિફ દે, ચાલે યો ફાયદા વર કે ચાલે બલ ફાયદા વર કે ચાલે બલ ફાયદા વર કે, ઇકરામ ઇઝ શાહિદ ઇમ દ બુનીર નસ્તડે મેશે પખેર અલી શાહિદ બુનીર કે જોડ બુનીર કે સૈદ રહીમ દુકાનદાર દે સુલતાન પ્લાઝા દા અગસર જમુંગ દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગી દ બુનીર ના સૈદરા નિમરાઝ માડે રખોગે ખોઈન દીદી અરીશા જમા મેરા ના ખોરદા માશાલ્લા ડેરી જમા ખોઈન દીરુના બુનીર ના મેસેજીસ કઈ, અચ્છા તો મરદાન ના સાસુ રોરિયા માં એકરામ ભાઈ પ્રોગ્રામ ઓર માં ખુલે દે એકરામ ભાઈ દા હર બલાઈલ નબા કમ તરફ તક કાગઝ કટકો માદર તો કે ના બરને ગોગી સિંગર રાખોલાઉ કે ના ચિકમ કે દા પ્લાસ્ટિકી બોતલ પરો દે ઇશમા હર બલાઈલ વાલા નો દક્કી બાંધી ગોરે નામ લિખલે દે, હા સહી દા દુકાનદાર અમ પોઈ દે અક્ષર મરદાન કે એસ એચ ટ્રેડર દે દાસે ડેર તકડ દુકાનદારાન દી રહેમાન એન્ડ સન્સ દે ગોલ સન્સ દે ભલા દુકાનદારાન દી સર જમા કોલે છે માશાલ્લા એકરામ ભાઈ કામયાબી દી ગોળુ દ અલ્લા ના આમીન, ઇમરાન કુંડી તરફ ના તા સલામ અલૈકુમ સલામ, ઇબ્રાહીમ કુંડી તરફ કુંડી કોટ કે સંગ પ્રોડક્ટ લાવી, હા ટાંગ દે સલામ દર તકો ઇકરામ ભાઈ ગરમી મોસમ દે ઓસ્તાસો ઇશમા ફેસવા શરાઈસ ચકમ દે નો ગડેર ખસ્તા દે ખજી, સલામ અલૈકુમ ઇકરામ ભાઈ દુઆ સલામે કબૂલ કઈ, વાલેકુમ સલામ લાઈબા ખાની દર સર મલગરે મા ઓ દ ફેસવા તારીફ દે રા લેગલે મનાના મોહિબુલ્લા દે જિલે મુમંદ અંબાર ના વેલકમ મુમંદ કે ચકમ દે નો જાનજીબ મામા સર જમી દે ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી કે ઇશમા નૂર દ બાબુ સૈન ડેરા મનાના લોય ખસ શે સહર અફરીદી ડેરા મુદબાદ સહર અફરીદી જવંદ દે અલ્લા નૂર બેઠાની જમા ડેર સાથ ખો ગ્રોડ દે દુઆ સલામ અલૈકુમ સલામ, સલામ અલૈકુમ ઇકરામ ભાઈ સોમેરા હું અચ્છા ઠીક હૈ સુમેરા, સલામ અલૈકુમ ઇકરામ ભાઈ કેસર મોબાઈલ ઝોન મંગલ મેલા, વાલેકુમ સલામ અદિન અલાવા ચિકમ દે અનિલા દ અવરક ઝોના ડેરા મનાના અનિલા હંગુ કે દિસ ખબર રા લેગલે કો ટાઈમ કમે દે બચુડિયા માજીગર વે પડાવ કમ પલવા શા સિતારા દ બનુના એહસાન ડેરા ઝિયાત મનાના વકાસ કાસ મડિક રોડ પંદુ સમસમ માર્કેટ પિશાવર ના રિફતુલ્લા લુબના દ વર્ષક રોડ ના, અદિન અલાવા મૂસા ખબર કો મા વે દ ટાંક ના નો કવક ના કિફાયતુલ્લા ખબર કે ડેરા મનાના કિફાયતુલ્લા, અદિન અલાવા બલ્લા મેસેજીસ રાગલી દી સુમેર મામા દ મિસ્ત્રી બાંડી નેશમ તમામ પ્રોટોકોલ સર મળાવી કે આયશા કોટ કાશ્મીર કે લીના વો જી હા દ રોસ્તમ મરદાન ઇન્શાલ્લા બ્યાબા મિલાવી ગુતરાગ વખત પૂરે દલવી અલ્લાહ પામાન ઇશમા કોસ્મેટિક જિંદાબાદ પાકિસ્તાન પાઇંદાબાદ દલવી અલ્લાહ.